ti dokshok tani ta da ga hongu ta zu yang mo yin ni jindan ra mo yin ni ta mo yin ni ti han chen ni da ga namrik sewa namrik ngar jin ta sewa ta mo yin ni ten to ni njamba diwa ta tong tong no jing ni jik ka cha ra ta shen na nyatak zo man no kin dan da kar ge jindan yin li ngan dan da ten to ni ta cik da tak pa as ko no ta da ga ka cha ta shen na ka cha ga nang ga ket ta ta ga tang mo yin ni ātāgā tāmūyī nā tā chārē tāsitā tā tā gā nācīn nām nālī thārvā āsī tā tāmūgā nīvā chokō nūgā nīvā yō nā tā nācīn gā rīksā chārvā gā chatī rīksā chārvā tā nā nānī thārchū nāmā nāmā nāl mañchōngā tā āsī nā mēpī mazikā tā gā chandī rīksā chopī rīksā chārvī tā gā chandā tō nā nāl mañchōng nū tēntō nī āgūngū sālvā sōtā gū tamā nī lāk chokpaq tā mēpā jōngā āsī lak chokpaq ta mepan zhongwa yandri atar gada kargi gemtsin chini, pantog chini tayin nuhtab gada chanda ta shigawa gada mata ta tanya da zangnu gemtsin tari tayi dang ada daga chabzang kona la rag lindag piyiz oda kongni shekun gwa gu tamani lak chokpaq ta mepan zhongnu da cha zangwa yinu oda kona la rag liga yas ta cha mabzang rita zwa chalezna cha thongna ta azu netta shungu yoke skunar tandangi ota urka shekunar rita ra tangribka ta chanrikpa ga takshayin na ra cha ga zangin na takshayin da tangi cha ta thongna nyanka yoka meka cha ta thong nyanka meka tangsang ra te takshayin ki wari tandani azu cha kutu yekunu ga likung rika ga che takshayin li da tangi cha ga nangni ta ga karga zita ta ga chamuri nyaga hongo ta ga pengonu ga zi chamu yoke, mapenu ga zi chamu yoke, di chata zongi da tanga da chata kutu yoke no jimtsantari. Di tanga da achiranda ni zangman zanga songi zhongno da tarta da, chaga waka da ga chondika tak daririririri kaili songna da, chopi tak yonu ga cha zongu darika da ndamu ga jimtsan, da chaparwa yoski yoware. Da inu tabka da ndala shivarin zoosi, diga da chum hamba chumi na chapsheki, da da ga hamba rika ga nda xii da tanga da, Nepārka tāga kōmga rīksa kīrwa, sāmāga rīksa kīrwa tā tēnga jōgri tāzo tā chandē zābzabī kīwanda tā shīga yāng tōkwārī. Tēgē tā tāga zū tāngmā zū yīngi nā chāga chārchīnda mū tāngsāngrā mū mārī. Tēgē nū tāpka tāngmāga mēmbārka gā tā tāngchā yī kīwanda māngā shēka tōkāsī. Tā chīga lukhā kī jindrāndrā, tēntu nī sāmā tāngmā yī jindrāndrā, tēntu nī tā chata tāngmā yī gō nū tāpka tā chata shkūvā tōngsī. Tika ta tangmaga mhambarga gan di mangchukwa waka chotinga korku lopsu tonggori dan di korka ta manga pshenu ga jimtsantari. Ta tangsangi gina ta chachuk yarjie songi da tangi ta chua rosu ga sacha sacha ga ta karga charchin randu jebzanga basongna ta chagan di tongkong randu ra ta jebzanga song tayi na tangmaga tayli tamu waka shikgoni tamu mari. Rita ra ta charetaz na ta tangsang nyan jindol manga ikonu tabka ta jido ikonu di kam dani ta charetaz na cha zangan ra te ta shik takju kachanri. Da yinu tabka charetaz na ta ga azo woka sacha ingi na tangma ingi na ta nye iku tatura deo nu. Tato ni ingi na ta ga sa zang, cha zang, namhi zang. Tamore, tangsang ingi na woka sacha ga nye iku ran jidol manga ili te itang na ta charetaz na ta chanda ingi na ra ta baga na yungu nu. Da jangu manga tengu nu tabka charetaz na ta chanda zige zige aranga takshay tangi da tanga zabzamayi na napu yugu nyanka yuari. Nda tang jali da tang shaki shiga chareta na tangsang azu nye chong chong ga nangni hikya kari lukku na manga asi. Tanda shartanga sorika zhongni ta tamu waka chasgo na rachu ikyu ga tamu ga nga long tang rikwa waka shiga tamu waka tenbo metra ra. Chikichi na chareta na tangsang nyer ka arangi chua rosu ga taga sacha ta jiri sacha manga songwe sacha sacha ga cha naka nimu thongo nu ten jawa yo ka zi ta mhenpa Azi na chokwa tinto ni chanriga shimjigi kone na chokwa tamuga tamu chopagi kone yoke. Tamar toko taga te ta chartanga na kya kari loko no te inge na azo chiwa ta jiri truta, hongo go truta jiri te na ta huynchok jina azi lansaga riksa kirwa nda tenkyu mangsona jana ina ta zikpo nanga ta wakinga chakhi ta kami. Chiwa ga chakhi ta pali te na ta kya shi jindra da. Tato ni kya kari loko jindra na namo siko kasi. Te tang na tangsang tike damo ga nangchal zige mangnu te yang chanda panchan na nrigo nu
다 산이 산이 그 쳤다 마치기노 너무 애나 삼치 너무 요그 대노 답고 다 다가 아주 사자인지나 당상 척구이 통준다 지게 롭고 그 대노 답고다 척구수 아주 소르가 종나시오는 다다 아 야급선은 강아 송나라다 쳐주 구이 되게 통나는 그 초르테나 양 팬이 이런 게 만너니 너무 애노 답고 다주 세만진 주 개천지 삼고 아야 너무 저래 대당나다 양 쳐 맞춰비 딱서지 아다 공리시군노 쳐초비 딱리 다쳐 맞춰비 딱 쳐주고 거즈나다 자수고 통화 통도 매장시 다 자라수고 구등나 어다 드게즈 통통나다 그게다 지금 동조근 담반진로 맹전전 아다 다그 더모이나양 아다 그 쳐다 맞성노 딱리 에스키와 아야 대당나다 카콘바 다그 쳐다 치게 통나라 꿈도 무슨이 아 카카미용니 아 대당나다 다그 깜바스고 양양 통위치 통도 매바 다다가 카카미 대당나다 검체 통고가 돌리는 것들이나 어다지 통삼나 통도 매니 뜨모지나다 저래서 쳐다 무슨 노트가 있기요 다치기지나 척능나 점아유지리 치기지나 척 아루다 무슨 인지리 어다 강타르정 그렇게 쳐 냄바 그러기서 저와 맞춰놓고 쳐르까다 뜨모연지다 당선 시그리 대안전이다 당선 시그리에서나 통당나 포화다 정인드나 다니 포화 정화 당스고노 코치가리 드그나냐나 홍우조 쯧득세 이겐나 아 단도모 요까지 아야 아주 다가 네팔라라그나 아주 사마라타시 땅나 다다가 니 차스고너 사마타 코니 마브지리 마라 쯧득세 이코노 타쳔보타 아 타후인조잖아 다 곰바피리 하라차라 송미테나 속거다 마라 샹이 드그젠나 담모이나 다가 샬그소르크테 위샤트리지셰코노 타와 후인조잖아 타타와가 촌능 아무시온고 노타위 인제스가 다가 쳇다 초크메 노타그리 에스키와리 아 대조니 다가 저환중와시 아 저환중와스고 노아조 다가 아 아즈이트케와크 다케 동고노 아 저기테 콘트레타 아조 남제 인제나 사마다 초크메나 훈조제나 아조 다 포이 메트크다라 지그메나 된다 사마직 지고 아조 시위르 아 다다가 남거르 대조니 시위르 담모시나 다던조 카크근디니가 그화일리스고노 어때 대당나다가 쳇다 마트나치레즈나 저환종게스 덴조니 리슴 란치그다스와스 어다다가 안디 리나 죽고 셈나 죽고 어쨌든세이네 다쳐도 통통도 지금 니처레즈나 지금 군함은 돋는 전자 홍우조 점호 있는 전자 지금 니 쪽이 됐던 나와 그 릉남은 돋는 전자 대조니 다 아직 지금 셈니라 지금 다쳐서구나 아 다 지금 야라 릉아 지금 리카즈 리파안 돋나 어다 지금 릉도 메파 리슴니까 쳐와스고 노트리 아 릉드 속라 아젤르파스코노 랑드그 속라 젤르파스 아따 다그양 지그레 다 리더 키야라 랑이도나 쭉나조 문도니 다더네 랑이다 땅난도니 아 델리도나 야라 랑나조 문도니 아 젤르파스 코르타조 아크 분난도 크메노 다따 젬부터 아 다 젤르파스 코노데 아조 카르케가 솔그 송스체 코노 다니가 하르차르체 지그레 다라다라 만드카 젤르근다 쳇땅에나 아조 강가 아 샘크마르글리니 쳇땅 그따모스리 레다르단 디캄니 인제나다 크르게 랑이데오나 쪽나만도노 군나만도노 아 대조니다 쪽이도 있잖아 다가 야랑나만도노 어 너무 그 다다